0: Extreme Energy Drink.
1: આપણે જાગીર ખાને મોકા તો આકો થયો ને તર
2: સરસ સરસ કઈ સોચેર બસની હોય ને મારી જાગીર કો અવસર આકો છ ભણી ગોર ખાઈ હાલા હઈ
1: આપણે અબ ખાના તો હુંતો ને તર કે ગરને મોટરસાઇકલ નહી ચલાન જાને કો હુનુ પડછ ભનેર ભંદિયો તો સકી ગોને
2: હેરા હેરા ઇનકા મોટા બુદ્ધિ જાગીર ખાના પંચ શિપ ચાયું છ માટી ભૂમિ નેપાલ ડ્રાઇવિંગ ટ્રેનિંગ સેન્ટર જાને મારી કાર મોટરસાઇકલ સ્કૂટર શીખને ની હોય ને છે
3: હો તો ની દોલખા જિલ્લા ભીમેશ્વર નગરપાલિકા ઓડા નંબર 6 સ્થિત આર્મી બ્યારેક નજીકે રહેકો માતૃભૂમિ નેપાલ ડ્રાઇવિંગ ટ્રેનિંગ સેન્ટરમાં વિશેષ છૂટકા સાથ કાર મોટરસાઇકલ ર સ્કૂટર દક્ષ તથા અનુભવી પ્રશિક્ષક દ્વારા શીખાઈન્છ
4: સાથે યહાં આપની કાર મોટરસાઇકલ ર સ્કૂટર પણ લગી ટ્રાયલ શીખન સકિને ભએકોલે ઇચ્છુક વ્યક્તિહરૂલે આજે સંપર્ક ગર્નુહોલા દોલખા જિલ્લાકો એકમાત્ર આપને ટ્રાયલ સેન્ટર ભએકો માતૃભૂમિ નેપાલ ડ્રાઇવિંગ ટ્રેનિંગ સેન્ટર
3: વિસ્તૃત જાણકારીકા લાગી પ્રોપાઇટર પાસંગ શેર્પા સંપર્ક નંબર 9865 46 19 26 ર ગેલસાંગ શેર્પા 9816 830 107
4: માતૃભૂમિ ડ્રાઇવિંગ ટ્રેનિંગ સેન્ટરકો સંપર્ક કાર્યાલય પેટ્રોલ પંપકો છેઉ પહેલે બજાર શોરૂમ રહેકો ઘરમાં સરેકો છ માતૃભૂમિ નેપાલ ડ્રાઇવિંગ ટ્રેનિંગ સેન્ટર ચરીકોટ દોલખા હાઇટેક નર્સરીમાં ઉત્પાદિત ગુણસ્તરીય ફલફૂલ જડીબુટી ર વિભિન્ન બિરૂવાહરૂકો ભરપર્દો ગંતવ્ય કલ્પવૃક્ષ બહુઉદ્દેશીય નર્સરી ફાર્મ યહાં લોડ સલ્લા ટિમુર કાગતી સુંતલા જાપનીઝ હલુઆ બેદ જાપનીઝ નસ્પતિ રેડ કીબી ગ્રીન કીબી મેકાડેમિયા લગાયત વિભિન્ન ફલફૂલ તથા જડીબુટી જન્ય બિરૂવાહરૂ ઉપલબ્ધ છન્ સિઝન અનુસારકા બિરૂવા ખરીદ ગર્ન આજે સંપર્ક ગર્નુહોસ સંસ્થાગત ખરીદમાં વિશેષ છૂટક વ્યવસ્થા પણ છ વ્યક્તિગત રૂપમાં 100 ભંડા બડી બિરૂવા ખરીદ ગર્દા પણ છૂટક વ્યવસ્થા ગરીએકો છ સંપર્ક વ્યક્તિ ઈશ્વર થાપા ફોન નંબર 9849185662 9849185662 કલ્પવૃક્ષ બહુઉદ્દેશીય નર્સરી ફાર્મ ભીમેશ્વર નગરપાલિકા 3 ચરીકોટ ભીમેશ્વર નગરપાલિકાકો કાર્યાલય સંગઈ કે તપાઈ ચરીકોટ કાઠમાંડુ યાત્રા આરામદાયી સહજ ર ભરપર્દો બનાવન ચાહનુહુન્છ યદિ તેસો હો ભને અબ રોજ્નુહોસ ખાનાદેવી યાતાયાત પ્રણાલી અબ ચરીકોટબાટ કાઠમાંડુ જાન બિહાન 5 બજેદેખી દિવસો 4 બજેસમ્મ નિયમિત ગાડી સેવા આરામદાયી સીટ સહિત 14 જણાસમ્મ સહજ યાત્રા ગર્ન સકિને સુવિધા યાત્રુકો આવશ્યકતા ર સહજતાલાઈ ધ્યાનમાં રાખ્દૈ બીચબીચમાં આવશ્યક સ્થાનમાં રોકિને વ્યવસ્થા પણ પરિવાર સાથીભાઈ વા સમૂહ યાત્રાકા લાગિ રિઝર્વ સેવા અજ સહજ સુરક્ષિત ર સુવિધાજનક છ ચરીકોટમાં ટિકટ પાઇને સ્થાન એમ્બુરેશિયા હોટલકો ભૂતલામાં તથા સાદો બાટો પ્રહરી ચોકી નજીકૈ સંપર્ક નંબર 9761313244 ર 9761313145 કાઠમંડુબાટ ચરીકોટ આવનકા લાગી જડીબુટીબાટ ટિકટ સેવા ઉપલબ્ધ છ આરામ સહજતા ર વિશ્વાસિલો યાત્રાકા લાગી ખાનાદેવી યાતાયાત પ્રણાલી ચરીકોટ દોલખા
3: यही 2083 वैशाख 2 गतेदेखि असार 7 गतेसम्म देशैभर राष्ट्रिय आर्थिक गणना सञ्चालन हुँदैछ उद्योग व्यापार व्यवसाय संघ संस्थामा आउने गणक तथा सुपरिवेक्षकलाई सत्य तथ्य विवरण उपलब्ध गराई गणनालाई सफल गर्न सम्बन्धित सबैमा सहयोगका लागि अनुरोध छ आर्थिक गणनामा सहभागी भए सरकारलाई सही विवरण दिनु प्रत्येक प्रतिष्ठान व्यवसायको कर्तव्य हो तपाईले उपलब्ध गराएको पूर्ण र सही विवरणले नै देशको आर्थिक समृद्धिको आधार तय गर्दछ तथ्याङ्क ऐन 2079 अनुसार तपाईका व्यक्तिगत तथा संस्थागत विवरणहरू पूर्ण रूपमा गोप्य राखिनेछन् यो राष्ट्रिय आर्थिक गणना सबै मिलेर सफल पारौं राष्ट्रिय आर्थिक गणना 2082 अर्थतन्त्र मापनका लागि आर्थिक गणना।
5: नेपाल सरकार विज्ञापन बोर्ड।
6: यो रेडियो सैलुङको समय सूचक हो।
7: यति बेला दिउँसोको 3 बजेको छ।